સાનું વસ્તુ મિલ જાય કે સાદા વેચ્યા સમ નામ કો સીતા સમ કીર્તન કીર્તા થી સુર્યા સપના હો જાયગા કરો અર્દાસ જેને તપ્તી ઉપતી હૈ પાણી જરૂર મિલે જેને તપ્તી ઉપતી હૈ પાણી મિલે જેને ખોજે હૈ માલ મિલતા જીને મન જોડ કે અરદાસ કીતી હૈ અરદાસા મેરા સન ગુરુ નાનક પર લે પહેલે સેવક બોલેગા પીછે પ્યાર ના